0: ને મિટ્ટીની રક્ષા બી કરી શકે ને પરિવારની આય વધારવામાં બી મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી શકે. હવે ભાઈ બોનો, આજે આપણે વાત કરી રહ્યો ફલદાર પોથરની. આજે જુલાઈનો મહિનો હે મનીષા બુન, આ આપણે ફલદાર પોધનને રોપાઈનું સપ્તકી ઉપયુક્ત સમય હે. અણી ટેમ વર્ષા થવાને કારણ પોધો મે પર્યાપ્ત નમી બની તકી રહે, જેન તકી અણની જડે જે હે ઈ તેજી તકી વિકસિત થઈ શકે, ને અણા મોસમ મે સહી તરીકા તકી રોપણ ને દેખભાલ કરવા તકી આવા વારા વર્ષ મે આજે પોધો હે ઈ કિસાનોની આયના મજબૂત આધાર ભી બની શકે. તો આજે આપણે કાર્યક્રમ મે જાણંગા કે ફલદાર પોધાનું રોપણ આપણે હરતે કર, એની દેખભાલ હરતે કર, તે કણી કણી વાતોનું આપણને ધ્યાન રાખવાની જરૂરત હે.
1: હવે અંજલિ બોન, તો આના વિશે માટે આપણે ભાઈ બોને કહેતી કાર્યક્રમને માધ્યમથી ઘણા કાની વાતે રીંગા અભર હામળા ગીતને મોરે કર આપણી વાતે.
0: હવે તો ભાઈ બોનો આપ હાંભળતા રહેજો આપણું રેડિયો આપણી વાતે વાગડ રેડિયો 90.8 FM માટે.

0: અંજલિબન ગીત આંશ્યું પૂરું અણા ગીત બાદ એક વખત ફેરે આપણે ભાઈ બહેનોનો સ્વાગત કરે હા આપણે આજને કાર્યક્રમ ખેતીવાડી મેં જેમ કે ગીત થકી પહેલે વિશે બતાડ્યું હતું કે આજે આપણે વાત કરવા વાળા હા કે ફલદાર પૌધાનું રોપણ ને આપણે દેખભાલ હેતે કરમ અંજલિબન કેવું ચંગા કે ફલદાર પૌધા ખાલી આપણે ફલ જ નથી આલતા હે બલકે ઘણી પ્રકાર થી આપણે જીવનને સમૃદ્ધ બનાવે હે એમ આપણે દેખો હા કે આપણે પરિવારને પૌષ્ટિક આહાર મળે હે કિસાનોને અતિરિક્ત આય બઢે હે મિટ્ટી નું કટાવ કમ થાય હે વાતાવરણ શુદ્ધ રહે હે ને આપણે જે વિવિધતા હે વેને બી બઢાવો મળે હે.
1: હવે મનીષાબુન આપણે આમ અમૃત નીંબુ આંવલા સીતાફળ બેર કઠલ પપીતા કેરળ જેવા ફલદાર પૌધો ગ્રામીણ ક્ષેત્રના જે મન કહે એને બદલે અસલ આયના સ્ત્રોત થઈ શકે. આને બદલે ભાઈ બહેનો સપ્તકી પહેલી વાત આવડે કે આપણને સહી પૌધાનું ચયન કરવું હે. અસલ બાગવાનીની શરૂઆત સહી પૌધાના ચયન થકી જ થાય હે. આપણાને પ્રમાણિત જે નર્સરી હોગા એ જઈને સ્વસ્થ અને રોગમુક્ત જે પૌધો હે એને લેવો હોગા. આપણાને અણી વાતનું ધ્યાન રાખવું હે કે આપણી જે જલવાયુ હે મિટ્ટી હે એને અનુસાર આપણે ફલદાર પૌધાનું ચયન કર. ચયન કરવા થકી આપણે દેખંગા કે જે પૌધો હે એ અસલ તરીકા થકી જીવિત રહેગા ને એની વૃદ્ધિની સંભાવના વધારે અસલ થાગા.
0: અંજલિબોન એને સાથે આપણે દેખા કે આપણે ફલદાર પૌધે હે વણે આપણ સહી સ્થાનમાં લગાડંગા વેણ ખતે આપણ દેખા કે આપણે પૌધાને પર્યાપ્ત ધૂપ મળેગા ને પાણીનું જમાવ હે વો બી નહીં થાયગા. ભાઈ બોનો અગર આપણે પૌધાને જડે લગાતાર પાણી ખતી ભરી ખતી રહેગા તે આપણી જે જડે હિ વી હડી જઈંગા. જેન ખતે આપણે દેખા અંજલિ બોન કે આપણી જે પૌધા હિ વી કમજોર થઈ જઈંગા. જેન ખતે આપણે દેખા કે આપણે જે પૌધા ખતી મળવા વાળું ઉત્પાદન હિ વો આપણે અસલ નથી મળેગા.
1: હવે મનીષા બોન એને સાથે આપણે ભાઈ બોનોની ગડ્ઢની તૈયારી કરવી હે. આપણે દેખો કે પૌધા લગાડવા બદલે આપણને ઉચિત આકારના ગડ્ઢા તૈયાર કરવા હે. એનમાં આપણને ગોબરની હળી ખાદ નાખવી હે. જૈવિક ખાદનો પ્રયોગ કરવો હે ને આવશ્યક જે પોષક તત્વ આપણને મળવા જોઈએ એ બી મળવા પડેગા. આંત કે આપણે દેખંગા કે આપણે જે પૌધા હે એની શરૂઆતી જે વૃદ્ધિ હે એ અસલ થાગા ને જડે હે એ તેજી થકી ફેલી શકેગા. તો ભાઈ બોનો આપણને આ ગડ્ઢા ખોદવાને બાદ રોપણ સહી તરીકા કરવો હોગા. કેમ કે આપણે દેખા હો કે અગર જડાને કોઈ નુકસાન ભોગી ગયો તો એનો વિશેષ પ્રભાવ આપણે પૌધા માટે પડી શકે. એટલે રોપાઈને બાદ પૌધાને સારા આડી આપણને હલકી મિટ્ટી દબાવવી હોગા ને તરત સિંચાઈ કરવી હોગા તાકી જડે જે હે એ મિટ્ટી તકી અસલ સંપર્ક મેં આવી સા તાકી આપણા પૌધાને કોઈ ભી નુકસાન ન પૂગે.
0: હવે અંજલિ બોન આપે ઘણી અસર વાત કીધી જેમ કે કાર્યક્રમ ને માધ્યમ કરતી આપણે ભાઈ બોને કરતી આના વિશે માટે વાતે સારી શ્રી હે. આ વાતે આપણ આગે બી આમસ કરતા રંગા અભર હામળા આ ગીત ને મોરે કર આપણી વાતે.
1: હવે તો ભાઈ બોનો આપ હંબળતા રહેજો આપણું રેડિયો આપણી વાતે વાગડ રેડિયો 90.8 FM માતે.

0: મનીષા બોન, ગીત તો આવ્યું પૂરું, અને ગીત બાદ એક વખત ફરી આપણે પાછા ફરો કાર્યક્રમ ખેતીવાડી મેં. જેમ કે આજે આપણે ફલદાર પૌધોની રોપાઈને લઈને ઘણા કાની વાત આપણે ભાઈ બોનો તકી કરી રહ્યો. જેમ કે આપણે ગડ્ઢા તૈયાર કરતી રોપણનો સહી તરીકો શું હે એ જાણી લીધું. એને બાદ આપણને ટેમ માટે સિંચાઈનું પ્રબંધન કરવું બી જરૂરી હે. આપણે દેખો હા કે સાટાના મોસમ મેં તો નમી આપણા પૌધા મેં બની તકી રહેગા, પણ અગર સાટા રૂકી જાય તો આવશ્યકતા અનુસાર જ આપણને સિંચાઈ કરવી હે. વધારે પાણી આલવા તકી નુકસાન થઈ શકે, એટલે આપણને સંતુલન બનાવીને રાખવાનું ધ્યાન રાખવું હે.
1: હવે
0: પૌધો મેં ટેમ ટેમ માટે આપણને જૈવિક ખાદ, ગોબરની ખાદ ને આવશ્યક જે તત્વ હે એ નાખવા હોંગા, તાકી સ્વસ્થ પૌધાની વૃદ્ધિ તેજી તકી થા, ભવિષ્ય મેં ફલનું જે મળવાનું ઉત્પાદન હે એ વધારે અસલ આપણને મળી પાંગા.
1: ભુવેન્જલીબોન, એને સાથે કેવું ચાંગા કે આપણે ખરપતવારનું બી નિયંત્રણ કરવું હે. પૌધાને આય પાય આપણે દેખ હ કે ઉગવા વાળું ખરપતવાર એવો પોષક તત્વને અવશોષિત કરી લે હે, જેન કતે આપણે દેખ હ કે આપણ લગાડ વી પૌધો બળતસ નથી. એટલે ભાઈ બોનો કેવું ચાંગા કે આપણે ટેમ ટેમ માટે ખરપતવાર હટાવવું બી ઘણું જરૂરી હે. ને આયસ ભાઈ બોને વતાડ અંજલી બોન કે કીટ ને રોગ ખતી સુરક્ષા પણ હેતે કર, તે ભાઈ બોનો કેવું ચાંગા કે ફલદાર પૌધે બલદે આપણે ઘણા પ્રકારના રોગ ને કીટ લાગી જઈ હે, જેન ખતી નિયમિત આપણે પરિશ્રણ કરવું હે, જરૂરત પડવા માટે આપણે વિશેષજ્ઞની સલાહ બી લેવી હે, ને આપણે ઉચિત ઉપાય બી અપનાવહી. જેન ખતી અંજલીબોને આપણે દેખ હ કે આપણે જે પૌધહી વી સહી રહેગા, વણને કયા પ્રકારનો રોગ ને લાગેગા, ને પેદાવારે વણ પૌધ ખતી મળેગા વે બી અસલ મળેગા.
0: હવે મનીષાબોન, એને બદલે આપણને જૈવિક તરીકાને પ્રાથમિકતા આલવી હે. બાઈનબોનો, આપણે દેખ હ કે ગ્રામીણ ક્ષેત્ર મેં આપણે આમના તેમના ઘણા કાના પશુ ફરે હે આમના તેમના, જે આપણે નાના પૌધો હે એને નુકસાન પહોંચાડી શકે. એટલે પૌધને સારી આડી આપણને ટ્રી ગાર્ડ યા બાર્ડ લગાડી દેવી જોઈએ, જેનથી આપણા પૌધને લાભ મળેગા. એની સાથે ભાઈ બોનો, પૌધને આય પાય હુકી પત્તીએ ભૂસા અને અન્ય જૈવિક પદાર્થ પાતરીને આપણને મીઠી નમી બનાવીને રાખવાની જરૂરત હે. ખરપતવાર કમ ઉગેગા અને પૌધની વૃદ્ધિ અસલ થઈ શકે. કહી શકા મનીષા બોન કે ફલદાર પૌધો કેવલ કિસાનની આયને જ નથી વધાવતા, બલકી પર્યાવરણ સંરક્ષણ મેં બી મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે. આ કાર્બન ડાયોક્સાઇડ ને અવશોષિત કરે હે, ઓક્સિજન પ્રદાન કરે હે, ને પક્ષીને આશ્રય આલે હે, ને જલવાયુ સંતુલન બનાવીને રાખવા બી મદદ કરી શકે. તો ભાઈ બોનો, અગર આપ ફલદાર પૌધો એટલે બાગવાની કરવું ચાહી રહો, તો આપને અણી અણી વાતનું ધ્યાન રાખવું હોગા, તાકી આપની જે મહેનત હે એનું લાભ આપને અસલ તરીકા થકી મળી શકે.
1: હવે અંજલીબોન, એને સાથે કાર્યક્રમને માધ્યમ કરી કેવું ચાંગા કે ફલદાર પૌધા અગર આપણે આજે લગાડેગા તે આપણે આ વર્ષો તક અણંદ લાભ મળેગા. એટલે ભાઈ બોનો કેવું ચાંગા કે ખાલી આ આપણે બધી પૌધા નથી, બલકે આપણે ભવિષ્યની પૂંજી સમજીને આપણે અણમાતે કામ કરવું હે. સહી પૌધાનું ચયન, ઉચિત રોપણ, નિયમિત દેખભાલ ને સમય માટે આપણે સુરક્ષા કરંગા અંજલીબોન, પણ દેખંગા કે અગર આપણે આ ચાર વાતની ધ્યાન રાખંગા તે આપણે ભગવાનની ફસલતાની કુંજી બી આસે.
0: હવે મનીષાબોન, આપે સહી કીધું, આપણે દેખો કે હર કિસાન આપણે ખેત ઘર યા મેળ માટે કુછ ફલદાર પૌધો તો લગાડે છે, પણ એની જિમ્મેદારી રહે કે એ એની દેખભાલ બી કરી. આંતકી ન કેવલ પરિવારને પૌષ્ટિક ફળ મળે હે, બલકી અતિરિક્ત આય, સ્વચ્છ પર્યાવરણ ને આવવાવારી પીઢી બદલે હરિયાલીની અમૂલ્ય ધરોવર ભી હે. તો ભાઈ બોનો, અણી વર્ષા ઋતુ મેં આપણને વધારે તકી વધારે ફલદાર પૌધો લગાડવા હે, એની સેવા કરવી હે, આપણા ગામ આપણા ખેતર ને આપણા ભવિષ્યને હરુભર્યું ને સમૃદ્ધ બનાવવાનું સંકલ્પ લેવો હે. કેમ કે ફલદાર પૌધો કેવલ ખેતની શોભા જ નથી વધાવતા, બલકી આ કિસાનના ભવિષ્યનું નિવેશ ભી હે. અગર આપણે એક વખત અસલ તરીકા થકી આ પૌધો લગાડ દો ને શરૂઆતના જે વર્ષ હે એમાં અસલ દેખભાલ કર લો, તો આ જે પૌધો હે એ ઘણા વર્ષો સુધી આપણને ફલાલી શકે. જિંદગી કિસાન જે હે એ હર સાલ વધારે આય પ્રાપ્ત કરેગા, ને આ જે મોસમી ફલ હે એ એના ઘરવાળાને પોષણને ભી વધાવેગા.
1: હવે અંજલી બોન, તો કાર્યક્રમના માધ્યમથી આપણે ભાઈ બોને ખતી ફલદાર પૌધાને લઈને ઘણા કાની વાત થઈ ગઈ હે. હવે દેખી રહી હે કે ટાઈમ બી થઈ જોઈએ આપણે કાર્યક્રમ ખાતે છૂટો પડવાનો.
0: હવે
1: છૂટો તે પડ્યો, પણ જાતક હતી પેલ ભાઈ બોનોને એક બીજું ગીત સાંભળાવી દઉં.
0: હવે

0: ভাইন বোনু অনস্কি থাতে কার্যক্রম খেতে বাড়ি থেকে পড়া সুট আশা করা হয় আজ যে বাতে রে আপনি গমি হুঙ্গা আপনি মারু আজ ন কার্যক্রম কেউ লাগু এনে বারামে আপ রায় সুছ অমে আলিয়ে শকো অমরে অনাপতা মাতে
1: হবে ভাইন বোনো লকিলু আমারু পতু হে কার্যক্রম খেতে বাড়ি વાગડ રેડિયો 90.8 એફએમ મુકામ પોસ્ટ કુપડા વાગધારા કેમ્પસ બાંસવાડા રાજસ્થાન અમારું પિનકોડ નંબર હે 327001 અજી વધારે જાણકારી બલદે આપ મને ફોન કરી શકો અમારા ફોન નંબર માટે અમારું ફોન નંબર હે 9460051234
0: તો બાઈન બોનો ફેરી મલંગા અણસ કાર્યક્રમ મેં અણસ ટાઈમ માટે એક નવા વિષય ની હાથે તારુદી
1: રામ રામ રામ રામ

0: કાર્યક્રમ ખેતીવાડી હમરવાવારામાં રહેતા ભાઈ બોનને આપની બોન મનીષા
1: ને આપની બોન અંજલીનું
0: રામ રામ. હોવે ભાઈ બોનો, આપ સબ સાંભળી રહ્યા હો આપણું સામુદાયિક રેડિયો વાગડ રેડિયો 90.8 FM. મેં આપ સભીનું સ્વાગત કરે હું અમારે આજને કાર્યક્રમ ખેતીવાડી મેં.
1: હવે ભાઈ બોનો લઈને હાજર થઈ ગયો હું કાર્યક્રમ ખેતીવાડી ને લઈને એક ના વિષય ને હાથે. મનીષા બોન, આજે કાર્યક્રમ મેં આપણે ભાઈ બોનો થકી વાતચીત નું વિષય હે કે ફલદાર પૌધો નું રોપણ ને દેખભાલ આપણે હરતે કર.
0: હવે
1: આપણે દેખા હા કે જય વખત ભી ખેતી ની વાત આવે તો સબથી પહેલા આપણે મન મે અનાજ દલહન તિલહન આવી ફસલસ આવે હે. હવે ભાઈ બોનો કારે આપે વિચાર કર્યું હે કે ઘણા એવા પૌધો ભી રહે હે જે વર્ષો આપણાને ફળ આપી શકે ને પર્યાવરણને હરોભરો રાખે ને મિટ્ટીની રક્ષા ભી કરી શકે ને પરિવારની આય વધારવામાં ભી મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી શકે. હવે ભાઈ બોનો આજે આપણે વાત કર રહ ફલદાર પૌધાની. આજે જુલાઈનો મહિનો હે મનીષા બોન, આ આપણે ફલદાર પૌધાની રોપાઈનું સપ્તકી ઉપયુક્ત સમય હે. અણી ટેમ વર્ષા થવાને કારણે પૌધોમાં પર્યાપ્ત નમી બની તકી રહે જેન તકી એણની જડે જે હે એ તેજી તકી વિકસિત થઈ શકે ને અણા મોસમ મેં સહી તરીકા તકી રોપણ ને દેખભાલ કરવા તકી આવા વારા વર્ષ મેં આ જે પૌધા હે એ કિસાનોની આયના મજબૂત આધાર ભી બની શકે. તો આજે આપણે કાર્યક્રમ મેં જાણંગા કે ફલદાર પૌધાનું રોપણ આપણે હરતે કર એણની દેખભાલ હરતે કર તે કણી કણી વાતોનું આપણને ધ્યાન રાખવાની જરૂરત હે.
0: હવે અંજલી બોન, તો આના વિશે માટે આપણે ભાઈ બોનો કહેતી કાર્યક્રમને માધ્યમથી ઘણા કાની વાતે રીંગા અભર હામળા ગીત ને મોરે કર આપણી વાતે.
1: હવે તો ભાઈ બોનો આપ હાંભળતા રહેજો આપણું રેડિયો આપણી વાતે વાગડ રેડિયો 90.8 FM માટે.

અંજલિબન ગીતે આશું પૂરું અને ગીત બાદ એક વખત ફેરે આપણે ભાઈ બહેનોનું સ્વાગત કરહ આપણે આજને કાર્યક્રમ ખેતીવાડી મેં જેમ કે ગીત થકી પહેલે વિશે બતાડ્યું હતું કે આજે આપણે વાત કરવા વાળા કે ફલદાર પૌધાનું રોપણ ને આપણે દેખભાલ હેતે કરો. અંજલિબન કેવું ચંગા કે ફલદાર પૌધા ખાલી આપણે ફલસ નથી આલતા હે

0: अवस्था है। आपड़ा ने प्रमाणित जो नर्सरी होगा ए जईने स्वस्थ ने रोग मुक्त जो पौधो है एने लेवो होगा। आपड़ा ने अणी वात नु ध्यान राखवु है कि आपड़ी जो जलवायु है मिट्टी है एने अनुसार आपड़े फलदार पौधा नु चयन कर चयन करवा तकी आपड़े देखंगा कि जो पौधो है ई असल तरीका तकी जीवित रहेगा ने एनी वृद्धि नी संभावना वधारे असल थागा।
1: અંજલિ બોની એને સાથે આપણ દેખ કે આપણે ફલદાર પૌધે હે વણે આપણ સહી સ્થાનમાં લગાડંગા તે વેણ ખતે આપણ દેખ કે આપણે પૌધેને પર્યાપ્ત ધૂપ મળેગા ને પાણીનો જમાવ હે વો બિને થાયગા। બહેન બોનો અગર આપણે પૌધેને જડે લગાતાર પાણી ખતી ભરી ખતી રહેગા તે આપણી જે જડે હે વી હડી જઈંગા। જેન ખતે આપણ દેખ હ અંજલિ બોન કે આપણી જે પૌધે હે વી કમજોર થઈ જઈંગા। જેન ખતે આપણ દેખ હ કે આપણે જે પૌધે ખતી મળવા વાળું ઉત્પાદન હે વો આપણે અસલ નથી મળેગા।
0: હવે મનીષા બોન એને સાથે આપણે ભાઈન બોનોની ગડ્ડોની તૈયારી કરવી હે। આપણે દેખ હ કે પૌધા લગાડવા બદલે આપણાને ઉચિત આકારના ગડ્ડા તૈયાર કરવા હે। એનમે આપણાને ગોબરની હળી ખાદ નાખવી હે, જૈવિક ખાદનો પ્રયોગ કરવો હે ને આવશ્યક જે પોષક તત્વ આપણાને મળવા સુવી એ ભી મળવા પડેગા। અંત કે આપણે દેખંગા કે આપણે જે પૌધો હે એનાની શરૂઆતી જે વૃદ્ધિ હે એ અસલ થાગા ને જડે હે તેજી તકી ફેલી શકેગા। તો ભાઈન બોનો આપણને આ ગડ્ડા ખોદવાને બાદ રોપણ સહી તરીકા કરવો હોગા, કેમ કે આપણે દેખ કે અગર જડાને કોઈ નુકસાન ભૂગી ગયો તો એનો વિશેષ પ્રભાવ આપણે પોધા માટે પડી શકે। એટલે રોપાઈને બાદ પોધાને સારા આડી આપણને હલકી મિટ્ટી દબાવી હોગા ને તરત સિંચાઈ કરવી હોગા, તાકી જડે જે હે એ મિટ્ટી તકી અસલ સંપર્ક મે આવી સા, તાકી આપણા પોધાને કોઈ ભી નુકસાન ને પૂગે।
1: હવે અંજલિ બોન આપે ઘણી અસલ વાત કીધી, જેમ કે કાર્યક્રમ ને માધ્યમ કરતી આપણે ભાઈ બોને કરતી આના વિશે માટે વાતે સારી શ્રી હે, આ વાતે આપણ આગી બી અમસ કરતા રંગા અભર હામળા ગીત ને મોરે કર આપણી વાતે।
0: હવે તો ભાઈ બોનો આપ હમ્બળતો રેઝુ આપણું રેડિયો આપણી વાતે વાગડ રેડિયો ન પ્રદેશ મળો 8 FM માતે।

0: મનીષા બોન, ગીત તો આયશો પૂરું અને ગીત બાદ એક વખત ફરી આપણે પાછા ફરો કાર્યક્રમ ખેતીવાડી મેં. જેમ કે આજે આપણે ફલદાર પૌધોની રોપાઈને લઈને ઘણા કાની વાત આપણે ભાઈ બોનો તકી કરી રહ્યો. જેમ કે આપણે ગડ્ઢા તૈયાર કરતી તો રોપણનું સહી તરીકો શું હે એ જાણી લીધું. એને બાદ આપણને ટેમ માટે સિંચાઈનું પ્રબંધન કરવું બી જરૂરી હે. આપણે દેખો હ કે સાટાના મોસમ મેં તો નમી આપણા પૌધામાં બની તકી રહેગા, પણ અગર સાટા રૂકી જાય તો આવશ્યકતા અનુસાર જ આપણને સિંચાઈ કરવી હે. વધારે પાણી આલવા તકી નુકસાન થઈ શકે, એટલે આપણને સંતુલન બનાવીને રાખવાનું ધ્યાન રાખવું હે. પૌધો મેં ટેમ ટેમ માટે આપણને જૈવિક ખાદ, ગોબરની ખાદ ને આવશ્યક જે તત્વ અહીં નાખવા હોંગા, તાકી સ્વસ્થ પૌધાની વૃદ્ધિ તેજી તકી થા, ભવિષ્ય મેં ફલનું જે મલવારું ઉત્પાદન હે એ વધારે અસલ આપણને મળી પાગા.
1: ભુવેન્જલી બોન, એને સાથે કેવું ચાંગા કે આપણે ખરપતવારનું બી નિયંત્રણ કરવું હે. પૌધાને આય પાય આપણે દેખા હ કે ઉગવા વાળું ખરપતવાર એ વો પોષક તત્વને અવશોષિત કરી લે હે, જેન કતે આપણે દેખા હ કે આપણ લગાડ વી પૌધો બળતસ નથી. એટલે ભાઈ બોનો કેવું ચાંગા કે આપણે ટેમ ટેમ માટે ખરપતવાર હટાવવું બી ઘણું જરૂરી હે. ન્યાયસ ભાઈ બોને વતાડો અંજલી બોન કે કીટ ને રોગખતી સુરક્ષા પણ હેતે કર, તે ભાઈ બોનો કેવું ચાંગા કે ફલદાર પૌધે બલદે આપણે ઘણા પ્રકારના રોગ ને કીટ લાગી જઈએ, જેન ખતી નિયમિત આપણે પરિશ્રણ કરવું હે, જરૂરત પડવા માટે આપણે વિશેષજ્ઞની સલાહ બી લેવી હે ને આપણે ઉચિત ઉપાય બી અપનાવવા હે. જેન ખતી અંજલિ બોન આપણે દેખ કે આપણે જે પૌધા હે વી સહી રહેગા, વણને કયા પ્રકારનો રોગ ને લાગેગા ને પેદાવારે વણ પૌધા ખતી મળેગા વે બી અસલ મળેગા.
0: હવે મનીષા બોન, એને બદલે આપણને જૈવિક તરીકાની પ્રાથમિકતા આલવી હે. ભાઈ બોનો, આપણે દેખ કે ગ્રામીણ ક્ષેત્ર મેં આપણે આમના તેમના ઘણા કાના પશુ ફરે હે આમના તેમના, જે આપણે નાના પૌધા હે એને નુકસાન પહોંચાડી શકે, એટલે પૌધાને સારી આડી આપણને ટ્રી ગાર્ડ યા બાર્ડ લગાડી દેવી જોઈએ, જેનથી કે આપણા પૌધાને લાભ મળેગા. એની સાથે ભાઈ બોનો, પૌધાને આય પાય હુકી પત્તીએ ભૂસા અને અન્ય જૈવિક પદાર્થ પાતરીને આપણને મીઠીમાં નમી બનાવીને રાખવાની જરૂરત હે. ખરપતવાર કમ ઉગેગા અને પૌધાની વૃદ્ધિ અસલ થઈ શકે. કહી શકા મનીષા બોન કે ફલદાર પૌધો કેવલ કિસાનની આયને જ નથી વધાવતો, બલ્કિ પર્યાવરણ સંરક્ષણ મેં બી મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે. આ કાર્બન ડાયોક્સાઇડ ને અવશોષિત કરે હે, ઓક્સિજન પ્રદાન કરે હે ને પક્ષીને આશ્રય આલે હે ને જલવાયુ સંતુલન બનાવીને રાખવા ભી મેં મદદ કરી શકે. તો ભાઈ બોનો, અગર આપ ફલદાર પૌધો એટલે બાગવાની કરવું ચાહી રહો તો આપને અણી અણી વાતનું ધ્યાન રાખવું હોગા, તાકી આપની જે મહેનત હે એનો લાભ આપને અસલ તરીકા થકી મળી શકે.
1: હવે અંજલિ બોન, એને સાથે કાર્યક્રમ ને માધ્યમ કરી કેવું જાંગા કે ફલદાર પૌધા અગર આપણે આજે લગાડેગા તે આપણે આ વર્ષો તક અણંદ લાભ મળેગા. એટલે ભાઈ બોનો, કેવું ચાંગા કે ખાલી આ આપણે બધી પૌધા નથી, બલકે આપણે ભવિષ્યની પૂંજી સમજીને આપણે એના માટે કામ કરવું હે. સહી પૌધાનું ચયન, ઉચિત રોપણ, નિયમિત દેખભાલ ને સમય માટે આપણે સુરક્ષા કરંગા અંજલિ બોન, પણ દેખંગા કે અગર આપણ આ ચાર વાતની ધ્યાન રાખંગા તે આપણે ભગવાનની ફસલતાની કુંજી બી આસે.
0: હવે મનીષા બોન, આપે સહી કીધું, આપણે દેખો કે હર કિસાન આપણે ખેત ઘર યા મેળ માટે કુછ ફલદાર પૌધો તો લગાડે છે, પણ એની જિમ્મેદારી રહે કે એ એની દેખભાલ બી કરે. આથી ન કેવલ પરિવારને પૌષ્ટિક ફળ મળે હે, બલ્કિ અતિરિક્ત આય, સ્વચ્છ પર્યાવરણ ને આવવાવારી પીઢે બદલે હરિયાલીની અમૂલ્ય ધરોવર ભી હે. તો ભાઈ બોનો, અણી વર્ષા ઋતુ મેં આપણને વધારે તકી વધારે ફલદાર પૌધો લગાડવા હે, એની સેવા કરવી હે, આપણા ગામ, આપણા ખેતર ને આપણા ભવિષ્યને હરુભર્યું ને સમૃદ્ધ બનાવવાનું સંકલ્પ લેવો હે. કેમ કે ફલદાર પૌધો કેવલ ખેતની શોભા જ નથી વધાવતા, બલ્કિ આ કિસાનના ભવિષ્યનું નિવેશ ભી હે. અગર આપણે એક વખત અસલ તરીકાથી આ પૌધો લગાડ દો ને શરૂઆતના જે વર્ષ હે એમાં અસલ દેખભાલ કર લો, તો આ જે પૌધો હે એ ઘણા વર્ષો સુધી આપણને ફલાલી શકે. જિંદગી કિસાન જે હે એ હર સાલ વધારે આય પ્રાપ્ત કરેગા ને આ જે મોસમી ફલ હે એ એના ઘરવાળાને પોષણને ભી વધાવેગા.
1: હવે અંજલિ બોન, તો કાર્યક્રમ ને માધ્યમ કરતી આપણે ભાઈ બોન કરતી ફલદાર પૌધાને લઈને ઘણા કાને વાતે થઈ ગઈ હે. હવે દેખી રહીએ કે ટાઈમ બી થઈ જો આપણે કાર્યક્રમ કરતી છૂટ પડવાનું.
0: હવે
1: છૂટ તે પડે, પણ જાતે કરતી પેલ ભાઈ બોનો ને એક બીજું ગીત સાંભળાવી દઉં.
0: હવે

0: ভাইন বোনু অনস্কিত হাতে কার্যক্রম খেতে বাড়ি থেকে পড়া সুট আশা করা হয় আজ যে বাতে রে আপনি গমি হোগা আপনি মারু আজ কার্যক্রম কেউ লাগু এনে বারা আমি আপ রায় সুঝাও আমরা আলি শকো আমরা অনাপতা মাতে
1: হবে ভাইন বোনু লকিলু আমারু পতু হে কার্যক্রম খেতে বাড়ি વાગડ રેડિયો 90.8 FM મુકામ પોસ્ટ કુપડા વાગધારા કેમ્પસ બાંસવાડા રાજસ્થાન અમારું પિનકોડ નંબર હે 327001 અજી વધારે જાણકારી બદલે આપ મને ફોન કરી શકો અમારાના ફોન નંબર માંથી અમારું ફોન નંબર હે 9460051234
0: તો બાઈન બોનો ફેરી મલંગા અણસ કાર્યક્રમ મેં અણસ ટાઈમ માંથી એક નવા વિષયની હાથે તારુદી
1: રામ રામ રામ રામ

0: પપ્પા પપ્પા મારે ભી ભણવા જવું હે, સોપડા થકી દોસ્તી કરવી હે.
1: બસ યહી તો શરૂઆત હૈ બદલાવ કી. જબ હર બેટી બેટા પઢેગા તભી તો ગાંવ ગાંવ આગે બઢેગા. હોવે ન કોઈ ગરીબી રોકે ન કોઈ હાલાત રોકે, શિક્ષા તો કિસ બદલેગા હર એક દાડો નિરાતર.
0: હિંડો સ્કૂલ જા, આપણે આપણા ભી હપના પૂરા કરો.
1: યાદ રખી કલમ કી તાકત હર મુશ્કિલ પર ભારી હૈ, હર બચ્ચે કી પઢાઈ હમ સબ કી જિમ્મેદારી હૈ.
2: હોવે જૈવરે સબ સોરા ભણેગા તારે તો દેશ અગાડી વધેગા.
1: શિક્ષા નહીં તો સપના અધૂરા, શિક્ષા હૈ હર બચ્ચે કા પૂરા હક.
2: વાગડ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત.
3: દોસ્તો અગર ચાહો તેજ દિમાગ ઓર સ્વસ્થ જીવન તો આયરન યુક્ત તત્વો સે ભરપૂર કરે ભોજન. ખૂન મે આયરન તત્વો કી કમી હોને પર એનિમિયા રોગ હો સકતા હૈ, જલ્દી થકાન હોના, શારીરિક કમજોરી, યાદદાશ્ત મે કમી, સાંસ ફૂલના, યે સભી એનિમિયા કે હી લક્ષણ હૈ. લક્ષણ મહેસૂસ હોને પર સાથીઓ અપને નજદીકી રાજકીય સ્વાસ્થ્ય કેન્દ્ર મે એનિમિયા કે નિઃશુલ્ક જાંચ જરૂર કરવાએં. હિમોગ્લોબિન કા સ્તર 7 સે કમ હોના અતિ ગંભીર સ્થિતિ કો દર્શાતા હૈ. એસી સ્થિતિ મે ચિકિત્સક કો જરૂર દિખાએં ઓર ઉચિત ઉપચાર લે. વાગડ રેડિયો એવમ વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત.
4: જાનતે હૈ વિયેતનામ દેશ કી જનસંખ્યા કિતની હોગી? યહી કોઈ 10 કરોડ. इससे भी ज्यादा घरों में हम उज्ज्वला गैस पहुंचा चुके हैं पिछले 12 सालों में. सोचो जब करीब 11 करोड़ रसोई से लकड़ी का धुआं छटा होगा तब कितना कष्ट घटा होगा.
5: प्रधानमंत्री उज्ज्वला योजना अब सामाजिक परिवर्तन के माध्यम से देश के सतत विकास का एक बहुत बड़ा स्रोत बन चुकी है.
4: 12 साल विश्वास के, विकास के, जन कल्याण के.

0: આપણે ક્યારે વિચાર કર્યો હે કે જૈયા પેડની છાવમાં આપણે રહ યા આપણને કેટલી શાંતિ મળે હે, ઝીણી હવામાં આપણે હાલ રહ એ ભી આપણા થકી કઈ આશ રાખે હે. હવે અગર પેડ ને રહેંગા તો આપણે હરતે જીવંગા. પ્રકૃતિ આપણી જરૂરત નથી બલકી આપણી જિમ્મેદારી હે. એક પેડ લગાડંગા, પાણીને બચાડંગા ને આપણી ધરતીને જીવનદાન આલંગા.
1: હવે પ્રકૃતિને બચાવો.

0: ભવિષ્યને હદારો. હવે આજે નાના નાના કદમ હે એ આબાવારા કાલને બદલાવની શરૂઆત હે. વાગડ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત. जागृति बुन, आपने कार्य सोचू है? अगर आप बूंदे रुके जाएंगा तो हूँ था
1: नाना अंजलि बुन हूँ था का?
0: अरे जागृति बुन, आपड़ी जे नदिया है ई हुकी जाएंगा, खेतर बंजर थे जाएंगा, ने आपड़ो जीवन जे है ई भी रुकी जागा.
1: ओ अंजलि बुन, एटले इस मन का कहे है कि पानी तो काल है, पानी थकीस आपड़ो जीवन है.
0: होवे जागृति बुन, हर बूंद में आपड़ो जीवन है, ને આજ ધરતી માતાનું સંબલ હે.
1: હોવે અંજલિ બોન, આપણે ભાઈ બોન થકી આપણે અનુરોધ કરા કે નરને ખુલ્લો નહીં રાખવું, બારિશને પાણીનું સંગ્રહ કરવું, આજે નાની નાની આદત બદલંગા તો આપણું ને આપણી અબ્બાવાળી પેઢીનું જીવન સફળ થઈ જાગા.
0: હોવે હોવે જાગૃતિ બોન, આપણે ભાઈ બોનોને કહો કે પાણી બચાવો, પાણી બચાવો ને આપણી ધરતીને હરીભરી રાખો. જલ જીવન હે, આ આપણી પહેચાન હે, હર બૂંદનું મોલ આપણે જાણો.
2: વાગડ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિતને પ્રસારિત.

0: પપ્પા પપ્પા મારે ભી ભણવા જવું હે, સોપડા થકી દોસ્તી કરવી હે.
1: બસ યહી તો શરૂઆત હે બદલાવ કી. જબ હર બેટી બેટા પઢેગા તભી તો ગાંવ ગાંવ આગે બઢેગા. હોવે ન કોઈ ગરીબી રોકે, ન કોઈ હાલાત રોકે, શિક્ષા તકીસ બદલેગા હર એક દાડો નિરાતર.
0: હિંડો સ્કૂલ જા, આપણે આપણા ભી હપના પૂરા કરો.
1: યાદ રખી કલમ કી તાકત હર મુશ્કિલ પર ભારી હૈ, હર બચ્ચે કી પઢાઈ હમ સબકી જિમ્મેદારી હૈ.
2: હોવે જઈ વરે સબ સોરા ભણેગા, તારે તો દેશ અગાડી વધેગા.
1: શિક્ષા નહીં તો સપના અધૂરા, શિક્ષા હે હર બચ્ચે કા પૂરા હક.
2: વાગડ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત.
3: ભાઈ ને બોનો, આપે ક્યારે વિચાર કર્યો હે કે જૈયા પેડ ની છાવ માં આપણે રહો યા આપણને કેટલી શાંતિ મળે હે, જેની હવા માં આપણે હાલ હો ઈ ભી આપણા થકી કઈ આશ રાખે હે. હોવે અગર પેડ ને રહેંગા તો આપણે હરતે જીવંગા. પ્રકૃતિ આપણી જરૂરત નથી બલ્કિ આપણી જિમ્મેદારી હે. એક પેડ લગાડંગા, પાણી ને બચાડંગા ને આપણી ધરતી ને જીવન દાન આલંગા.
4: હોવે પ્રકૃતિ ને બચાવો, ભવિષ્ય ને હદારો.
3: હોવે આજે નાના નાના કદમ હે એ આબાવાળા કાલ ને બદલાવ ની શરૂઆત હે.
2: વાગડ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત.
0: તો સાથીઓ, યહ તો થી હમારી આજ કી સભા. હમે આશા હૈ કી આજ કી સભા મે પ્રસારિત હોને વાલે કાર્યક્રમ ગીત સંગીત આપ સભી કો જરૂર પસંદ આયે હોંગે. તો સાથીઓ, આપકો હમારી આજ કી સભા મે પ્રસારિત હોને વાલે કાર્યક્રમ કેસે લગે, ઇસ બારે મે આપ અપને રાય સુજાવ હમ તક પહોંચા સકતે હૈ પત્રો દ્વારા હમારે ઇસ પતે પર. હમારા પતા હૈ વાગડ રેડિયો 90.8 FM, મુકામ પોસ્ટ કુપડા, વાગધારા કેમ્પસ, બાંસવાડા, રાજસ્થાન. हमारा पिन कोड नंबर है 327001. और अधिक जानकारी के लिए आप हमें फोन कर सकते हैं हमारे फोन नंबर पर. हमारा फोन नंबर है 9460051234. तो साथियों, फिर मुलाकात होगी हमारी आपसे अगली सभा में. तब तक के लिए दीजिए आज की सभा से जाने की अनुमति आपकी अपनी दोस्त मनीषा पटेल को. नमस्कार.